0: તો મમતાજી આજે કે જેઠ મહિને ગરમી પડ્યા કરે, એ ગરમી પડન શું ભી આપણને કઈ લાભ મિલે, ઓર ગરમી નહીં પડે તો ઈરો કારણ ભી આપણને સૂકો હૈ જેકો દેખનો પડ્યા કરે, ઓર ઈ પર ભી કઈ કેબતા હૈ જેકી બનેડી હૈ, જીયા કે જેઠ તપ્યા તો આષાઢ કતિયા, યાની અગર જેઠ રા મહિના મે ખૂબ તેજ ઓર કડક ધૂપ પડી તો આવણ વાળા આષાઢ મહિના મે બહોત અચ્છી બારિશ હોઈ, ઓર ઈયા ભી કહેવે કે જેઠ બહે પુરવાઈ તો સાવણ સૂકો જાય, યાની જેઠ મે પૂરબરી હવા ચાલન લાગ જાવે તો માનસૂન હૈ જેકો ખરાબ હો જાવે, ઓર સાવણ રો મહિનો હૈ જેકો સૂકો નીકળ જાવે.
1: તો પહેલા લોગ હૈ બે કહાવતા હું ખૂબ સારો જ્ઞાન બાંટતા, તો બિલકુલ આપણા કાર્યક્રમ રે સાગે કે સાગે ભી આપે ચાહો કે સખિયા યુંય જોડીઓડી રહેવે અને તેરે ભી જ્ઞાન ભી બાતા જાણ્યા કરે, પર આજ જો ટાઈમ હૈ વો આપણે સર કર રહ્યો હૈ કે આપણી સખિયા શું રુખસત લેવાનો ટાઈમ હોઈ ગયો હૈ. તો આપણી દોઈ સખિયા મમતા રાજપુરી તોર
0: કોમલ રાઠોડ ને દેરાવ
1: સીખ ચાલા રામ રામ.